માઇન્ડ બનો અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડો સૂટ આપને મારું આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછાવ અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460051234 તો બેન બોનો ફેરી બલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક નવા વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમર વાવારી અમર હિત બુનને આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાઘ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોનો લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ ઘુમર ને લઈને એકના વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણે બોનો તકી કાર્યક્રમની વાતચીતનો વિષય હે કે આપણે જે બોની હે આપણા દીકો હો કે જીવનમાં ઘણા કાની ચીજો તકી જોડી રહી હૈ. અગર ઈ ગૃહિણી હો, કિસાન હો, મજદૂર હો, સ્વયં સહાયતાની સદસ્ય હો, કોઈ નોકરી કરી રહી હો, હર નાના મોટા વ્યવસાય તકી ઈ જોડી તકી રહે હૈ ને ઈ એને સલાવે ભી હૈ. ઘણી ટાઈમ આપણા દીકો હો કે કારેક કારેક એનાની ઘણા કાની વાતોનો સામનો કરવો પડે હૈ. આપણે દીકો હો કે આપણે સમાજમાં રહો હો તો સમાજમાં એક મનક કને એકા બીજાની એક બે વાતો તો થાય જ હે. તો એવા મેં આજે આપણે એ જાણંગા કે આપણી જે બોને હે એ એણાને હા મેં થવા વાળી એણાની જે આલોચના હે યા કહી શકો કે એણાની કોઈ આમની તેમનાની વાતે કરરો હે તો એન તકી નિરાશ ને થાય બલકી ઘણા કાને જીવન મેં હીક લઈ શકે. તો એના વિશે માતે આજે આપણે કાર્યક્રમ મેં ઘણા કાની વાતે જાણંગા. પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપણે હમરા વિદા ગીત ને મોરે કરો આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો ભયન બોનો હમણાં ગીત

0: બોન ગીત્યાંશુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણી ભાઈ બોનનું સ્વાગત કરે હા આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હા કે આપણી બોલની જે બુરાઈ થાય હે આલોચના થાય હે અણા ખતી વે નિરાશ થવાની બજાય હી ખેતે લઈ શકીએ એમ આયસ અગર વાત કરે કે આ આલોચના હે આપણી જીવનનો એક હિસ્સો હે એમ અંજલી બોન આપણે દેખા હા કે હર વ્યક્તિના અનુભવ ને સોચ ને નજરિયો રહે વો અલગ અલગ રહે એટલે ભાઈ બોન ને કેવું ચાંગા કે આ તે એક સ્વાભાવિક વાત હે કે આપણે હર કામ મે હર કોઈ સહમતિ ને આલે હે કોઈક નારાજ થઈ જાય હે કોઈ બુરાઈ ગાડવા માંડી જાય હે તે અત્રે ભાઈ બોન કેવું ચાંગા કે અણા બલદે આપણે નારાજ ને થવું હે કારેક આપણે કામની કોઈક તારીફ કરી નાખે હે કારેક આપણે કમી બતાડી નાખે હે આ તે આપણે જીવનનો સામાન્ય હિસ્સો હે એમ કરીને આપણે આને ઝાદા હોંસવું નથી હે ભાઈન બોનો કેવું ચાંગા કે આ ટિપ્પણી હે એણ ખતે આપણે આત્મવિશ્વાસ હે અંજલી બોન વો ભી કમ થઈ જાય હે ભાઈ બોનોને કેવું ચાંગા કે એણ ખતે આપણે આત્મવિશ્વાસ કમ ને કરવો હે ઘણા કાને મન કે એવું રહી હે કે જે આપણે કમી બતાડી હે વી હોંસે હે કે અગર આપણા એની કમી બતાડંગા તે આ ઠીક કરી નાખેગા ને અગાડી ભરવાની કોશિશ કરેગા ને ઘણા કન મન કે અંજલી બોન આપણે દેખો હા કે એવું બી રહે કે આપણી કમી ન રહે તો બી ગડે હે કેમ કે વી હોસી હે કે અણને માય આની કમી બતાડંગા તે આત્મવિશ્વાસ કમ થઈ જાયગા ને નિરાશ થઈ જાયગા તે આ અગાડી વધી નહીં શકેગા ને પસાડીને હોસીને વાય જતું રહેગા
1: હવે મનીષા બોન એટલે આપણને અણી સબ વાતને આપણે જીવનને વિકાસનો હિસ્સો બનાવવું હે બોને કેવું ચંગા કે હર કોઈ આપણી સાડલી કરે આપણી કોઈ બુરાઈ કરે તે કોઈ ગલત નથી ઘણા એવો મન કરે હે જેમ કે આપણે બતાડ્યું મનુષ્ય બોન કે આપણી ભલાઈ બદલે આપણી કમી કાઢે હે તાકે આપણે કઈ બહેતર કરી શક
0: હવે
1: ને ઘણા જે મન કરે હે એ ખાલી આપણને નિરાશ કરવા બદલે હતોત્સાહિત કરવા બદલે આપણી બુરાઈ કરે હે સમજદારી ભાઈ બોનો અણી વાત મેં હે કે કઈ બુરાઈ આપણા બદલે ઉપયોગી હે ને કઈ બુરાઈ જે હે એ નિરર્થક હે એને આપણને ધ્યાન મે રાખવું હોગા ને એને આપણે મન માતે હાવી આપણને નથી થવા દેવું કેમ કે આપણે દેખો હ કે કોઈ ભી મનક પહેલી વખત મે કોઈ ભી કામ હોવે ઈ હોસે તરીકા તક પૂરું ન કરી શકે કેમ કે હર કામ મે ગલતી થાવું સ્વાભાવિક સી વાત હે એમ તક હિકફૂસ આપણી બુદ્ધિમાની હે અગર આપણી બોને કોઈ નવો વ્યવસાય શરૂ કરી રહી હે નઈ જિમ્મેદારી સંભાળી રહી હે ત્યાં સમાજ મે નેતૃત્વ કરી રહી હે તો શરૂઆત મે એને ઘણા આકારની ચુનૌતીનો સામનો કરવો પડે હે ને આ ચુનૌતી આપવું આપણે તે કહ કે આપણે જીવનનો એક હિસ્સો હે એટલે બોનાને કેવું ચંગા કે હર અનુભવ તકી આપણને અગાડી વધવાના અવસર જ ખોજવે હે
0: હવે અંજલી બોન એને સાથે કેવું ચાંગા કે આપણે આત્મવિશ્વાસ એવો બનાવીને રાખવો હે ઘણા વખત આપણે દેખો હ કે આખો દણને આપણી બુરાઈ થાય હે તે આપણે માય સંદેહ બઈ જાય હે કે માર માય કાંઈક બુરાઈ હે પણ બોને આપણે યાદ રાખવું હે કે બીજાની રાય આપણે બદલે ઝાદા મહત્વપૂર્ણ ને રાખવી હે આપણે ખુદને કામ માટે ધ્યાન આલવું હે નાની નાની સફળતાને આપણે મહત્વ આલવું હે ને એને સાથે આપણે લક્ષ્ય માટે આપણે ધ્યાન આલવું હે આપણે દેખો આપણે આત્મવિશ્વાસ આગે બઢેગા વોસ આપણે સબકતી મોટી તાકાત હે તે બોને કેવું ચાંગા કે હર કેની વાત માટે આપણે ધ્યાન ની આલવું હે આપણે ખુદને બહેતર બનાવવાની કોશિશ કરવી હે ને અગાડી વધવાનો પ્રયાસ કરવો હે
1: હવે મનીષા બોન અગર આપણી બોનને કઈ વાત થકી દુઃખ થઈ રહ્યું હે તો એણે એ વાતને મનમાં દબાવીને નથી રાખવું આપણા પરિવાર વાળા જે મનક હે આપણા કોઈ દોસ્ત થઈ ગયો ત્યાં પછી આપણા ઘર મેં કોઈ એવો મનક હોવે જેથી આપણે વાત જે હે એ સાંજા કરી શકો તો આપણાને કરવી હોગા કેમ કે આપણી જે ભાવનાએ હે અગર એ આપણે સાંજા નહીં કરંગા તો આપણે મય તકી કમજોર થતા શંકા ને અગર આપણે દેખો હો કે અગર આપણી મનમાં કોઈ વાત દબી તકી હે જે આપણને પરેશાન કરી રહી હે તો આપણે અગર બીજા મન કે તકી સાંજા કરો તો આપણે દેખો હો કે આપણે માનસિક સ્વાસ્થ્ય સંતુલિત રહે ને એ તકી આપણા જે કાર્ય હે એ અસલ તરીકા તકી થઈ શકે
0: હવે અંજલી બોન જેમ કે આપણ કાર્યક્રમને માધ્યમ કતે આપણે વાતે કરી રહી હા કે આપણી બુરાઈ થાય વણા ખતે આપણે આત્મસન્માન કમ ને કરવું હે ને આપણે ખુદને પસાડીને સમજવું હે તે આ વાતે આપણે આગે બી આમસ કરતો રહંગા પણ અબર હામળા આગે ને મોરે કરે આપણી વાતે
1: હવે તો બોને આપ હમરત રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે

0: મનીષા બુન ગીતના ઇશુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરમ કાર્યક્રમ ઘુમર મેં હવે જેમ કે ગીત કે પહેલા આપણે આપણી બુનોને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હો એ આપણી જે બુને હે એ જીવનના હર ક્ષેત્રમાં આગાડી વધી રહી હે ને એ વમે એણને સામાજિક ઘણા કની ચીજોનો સામનો કરવો પડે હે હવે એનમે તે કે એક હે કે અગર આપણી બુનોની આમની તેમનાની કોઈ બુરાઈએ કરી રહ્યો હે કોઈ વાતે કરી રહ્યો હે એણને કામમાં કોઈ ગમ્ય કાઢી રહ્યો હે તે એમ તકી એણને નિરાશ નથી થવું બલકી હીકવાની કોશિશ કરવી હે જેમ કે આપણે ઘણા કની વાતને જાણ્યું હાયસ આપણી બુનોને કંગા કે આપણી જે તુલના હે એ આપણને બીજે તકી નથી કરવી કેમ કે દેખો હો કે હર બોનની પરિસ્થિતિ અલગ અલગ રહે હે કોઈ બોન જે હે એ એકા બીજાને દેખીને આપણી સફળતાની જે ચીજે હે એણને પૂરી કરી શકે એટલે આપણને કોઈ બોન અગર સફળ થઈ રહી હે તો એમ દેખીને આપણને કમ નથી સમજવું બલકી આપણામાં જે રૂચિ હે આપણામાં જે પ્રતિભા હે એને દેખીને આગાડી વધવાની કોશિશ કરવી હે કેમ કે અગર આપણે આપણી પ્રગતિ થઈ રહો અને એનમાં અગર આપણે એકબીજા સાથે તુલના કરી દંગા આપણે હજી વધારે વાય જતા સંગા પણ અગર આપણે એમ સોચંગા કે આ સબ ચીજ તો આપણે બી કરી શકો હું આ ને તો આ કરી શકું આવી ચીજ આપણે દેખંગા તો ધીરે ધીરે આપણે સફળ બની શકંગા
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનને કેવું ચાહંગા કે વણને હંમેશા સકારાત્મક મન કહાતે રહેવું હે આપણે દેખો કે જ્યારે આપણે સકારાત્મક ને સહી વાતે કરીને આપણે જ્ઞાન આલે એવો મન કહાતે રહો તે આપણે આત્મવિશ્વાસ એવો મજબૂત થાય હે ને ઘણા વખત આપણે દેખો હોય કે ઘણા અકને મન કે એવું બી રહી કે આપણી મતલબ જે સફળતા રહી આપણે જે કામ કરી રહીએ વણા ખતે બી જલવા માંડી સી તે વણા ખતે બી જાણી જાણીને આપણી બુરાઈ કરી નાખી હિ ને પછી આપણે દેખો હોય કે આપણી બોને હિ બી નારાજ થઈ જઈ હિ ને નિરાશા મહેસૂસ કરીને ખુદને કમ સમજવા માંડી સી હિ તે બોને કેવું ચાંગા કે આપણે સકારાત્મક મન કહાતે રહેવું હે સકારાત્મક મન કહાતે રહેંગા તો આપણે આત્મવિશ્વાસ મજબૂત થાયગા ને આપણે આગાડી વધંગા ને જો સકારાત્મક જે લોગ રહે વી બી આપણે આગાડી વધવા મે આપણો સાથ આલેંગા
0: હવે મનીષા પુન આપણે બોનની કહાની સાંભળવો ચાહુંગા સે હર બોનના જીવન તકી સુઈ તકી હે
1: હવે
0: આપણે દેખો હો કે આપણે કોઈ ભી વ્યવસાય શરૂ કરો તે ઇન મે કોઈ ન કોઈ મનક આપણને પહેલા ટોકીસ દે કે આ કરેંગા તો આ અછું ને થાગા ને સાલ્યુ તો હું કરેંગા એમ કરીને આપણે બોનને નિરાશ કરતે એવી એક કહાની હે સીમા નામની બોનની જે ગામ માં રહેતી હતી ને એણે શરૂઆત માં નવું કામ શરૂ કર્યું સિલાઈ નું કામ શરૂ કર્યું ઘણો એવો મન કા આવ્યો એને કહેવા બદલે કે આ કામ તારું ને સાલેગા તો હું કરેંગા ને એ જે ક્ષેત્ર હિરતી હતી એને બી ઘણા કા મન કચ હતા એ ખોટ કાઢતા હતા પણ સીમા એ હોણાની વાતને નજરઅંદાજ કર્યું ને જે બી એના કામ માં ખોટ કાઢતું એની વાતે એણે ધ્યાન તકી હામરી ને એની વાતને બદલવાની કોશિશ કરીને અભ્યાસ જારી રાખ્યો આપણે દેજો મનીષા બોન કે કુછ ટાઈમ બાદ એ જે બોન હે એને કામની જે ગુણવત્તા હે એ વધારે અસલ થઈ ગઈ ગામની આસપાસ જે મન કરેતે હતા એ બી એને કને ક્ષેત્ર હિવાબા આવવા માંડ્યા તો અણી પ્રકાર તકી સીમાએ આલોચના તકી નિરાશ ને થઈ આપણા મનને દુખી ને કર્યું ને એના કામને છોડ્યું નહીં બલકી એને તકી ઘણા કની ચીજને હીક્યો નવો અનુભવ પ્રાપ્ત કર્યો ને એને સફળતા મળી ને અગર મનીષા બોન સીમા જે હતી એ અગર આલોચના થકી નિરાશ થઈને એના કામને એક બે દાણા મિસ બંધ કરી દેતી તો એ જીવનમાં સફળ કારે નહીં થઈ શકતી હતી એટલે બોને કેવું ચંગા કે આપણે કોઈ બી કામ કરો આપણને બે વાતે સાંભળવામાં અવશ્ય મળેગા બે વાતે એ અચ્છી બી થઈ શકે ને બે વાતે એ બુરી બી થઈ શકે પણ આપણા ઉપર નિર્ભર હે કે આપણામાં કેટલું આત્મવિશ્વાસ હે ને આપણે હર તે એની ચીજને પૂરી કરી શકો
1: હવે અંજલિ બોન એની સાથે ભાઈ બોનને કેવું ચાંગા કે આણામાં આપણે પરિવારની રહે એ બી ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહે જ્યારે આપણે પરિવાર એવો આપણે બોનને સહયોગ કરેગા તે મને આત્મવિશ્વાસ એવો મજબૂત થાયગા અગર આપણે દેખો કે કણિક બોન ખતી ગલતી થઈ જાય તે આપણે એને અપમાનિત નથી કરવું હે વર્ણન પ્રોત્સાહિત કરવું હે ને તો કરી શકે હે ને આગાડી વધી શકે હે એમ કરીને એને આગળ વધવાની કોશિશ કરવી હે અંજલિ બોન આપણે દેખો હા કે જ્યારે આપણે કેનેક પ્રશંસા કરો હો અને સકારાત્મક આપણે કારેક સુજાવ આલે હો તે આપણે દેખો હા કે જો વ્યક્તિ જો કામ નહીં કરી શકતો હોય વો ભી કામ કરવામાં એવેન મન લાગી જાય હે ને વો ભી આગાડી વધવાની કોશિશ કરે હે
0: હવે મનીષા બોન એટલે આપણે બોનને કેવું ચંગા કે બુરાઈએ તકી બેવું નથી બલકી એને તકી હીક લેવી હે હર અનુભવ આપણને જીવનમાં કોઈ ને કોઈ નવી હીક આલે છે જે વ્યક્તિ હીકવું કારે બંધ નથી કરતું ઇસ મનક આપણે જીવનમાં પ્રગતિને પ્રાપ્ત કરે હે એટલે ભાઈ બોનું જીવનમાં આગાડી વધવાની જે રાહ હે એ હંમેશા આસાન નથી રહેતી કારે કિનમાં સફળતા બી થા અને કારે અસફળ બી થઈ શકે અને કારે આલોચના એટલે બુરાઈએ બી આપણને સાંભળવી પડી શકે એટલે યાદ રાખો કે કોઈ બી વ્યક્તિની પહેચાન જે હે ઈ અણી વાત તકી નથી થાકતી કે હામે વારું મનક કેટલી કઠિનાઈએ તકી આય આવ્યું હે, બલ્કી અણી વાત તકી થાય હે કે એણે એનમે કેટલી કઠિનાઈઓનો સામનો કર્યો હે. એટલે આપણને આલોચના તકી નિરાશ થઈને એના કામને બંધ નથી કરવું, બલ્કી આપણી ક્ષમતાને અનુસાર એના કામે આગળ વધવું હે. કેમ કે આપણે દેખંગા કે આપણે જીવનમાં શીખવાના ઘણા અવસર આપણે સામે આવે હે. અગર આપણે આપણા જીવનમાં આપણા માટે વિશ્વાસ રાખો અને અનુભવ તકી વધારે શીખવાની કોશિશ કરો તો આપણે દેખો કે આપણે એક અસલ કાર્ય કરી શકો.
1: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમની માધ્યમ ગતિ આપણે બોનને કેવું જાંગા કે આજે આપણે બોનને આ સંકલ્પ લેવું હે કે આત્મસન્માનને બનાવીને રાખતા ખતા આપણે સકારાત્મક સુજાવ ખતી હેપવું હે. આપણી ગલતીને આપણે સ્વીકાર કરવું હે અને નિરંતર સુધાર કરવાનો પ્રયાસ કરવો હે.
0: હવે
1: વગર બી અને વગર હાર માનીએ આપણે સપનાને આપણે આગળ વધવાનું કોશિશ કરવું હે. બોને કેવું ચાંગા કે હર નવો દાડો હે વો નવો અવસર લઈને આવે હે. હર નવા પ્રયાસે બી આપણે એક મંઝિલને તરફ એક નવો કદમ રહે. તે બોનો યાદ રાખો કે આલોચના આપણી ઉડાનને નથી રોકી શકતી. આ આપણે ભીતર હીકવાનું સાંસ ને આગળ વધવાનું વિશ્વાસ ને આપણે સપનાને પૂરો કરવાનું દ્રઢ સંકલ્પ આપણે લેવું હે.
0: હવે મનીષા બોન, તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણે બોનો થકી ઘણા આકારની વાતને જાણ્યું. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડો, પણ સાથે પહેલા હમરી લે એક ઓર ગીત ને મોરે પડો સૂટો.
1: હવે અંજલિ બોન, તો ભયન બોનો હમણાં આ ગીત.

0: મોનું ગીત તો આશુ પૂરું અણસ ગીત હાથે હવે અમે કાર્યક્રમ ઘુમર તકી પડાશું. આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ આપણા રાય સૂચવા અમને આપી શકો અમારા અણપતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90 દશમલવ 8 એફએમ મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સૂચવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભયન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનોને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો ફાગર રેડિયો 90.8 FM માટે, ને આપ સૌનું ગણમાન સ્વાગત કરો હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ જ હું કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હતી. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમ મેં આપતા કી બાતચીતનું વિષય હૈ કે જલવાયુ પરિવર્તન મેં બારિશના મોસમ મેં આપણે વૃક્ષારોપણનું હું મહત્વ હૈ ને હરતે આના ફાયદા આપણને થાય હૈ. તો આના વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપતી કી ઘણા કની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એની પહેલા આપણે હમરાવી દા ગીત મોરે કરા આપણી વાતે. તો ભાઈ બોનો, આપ હંબરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈન બનુ ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાં સ્વાગત કરા હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત કે પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે જલવાયુ પરિવર્તન મેં બારિશના મોસમ મેં વૃક્ષારોપણનું શું મહત્વ હૈ ને હર તે આના ફાયદા થઈ શકે તો આના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહે મનીષજી. તો સબ તકી પહેલા આપણે હમરી લણાની વાત ને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિ જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો પરિવાર કા ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારી કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ જલવાયુ પરિવર્તન ઓર બારિશ કે મોસમ મેં વૃક્ષારોપણ કે મહત્વ કો લેકર.
1: જી બિલકુલ. તો યદિ હમ આજ કે દોર મેં જલવાયુ પરિવર્તન કે પ્રભાવો કો દેખે તો હમે ઇસ પર સંકેત મિલતે હૈ કે કહીં ના કહીં પ્રકૃતિ સંકટ મેં હૈ.
0: બિલકુલ.
1: આજ કે સમય મેં જબ હમ અપને ચારો ઓર દેખ રહે હૈ તો પ્રકૃતિ કા સ્વરૂપ દિન બ દિન બદલતા જા રહા હૈ. કભી સમય સે અધિક ગરમી, કભી બેમોસમ બારિશ, કભી અત્યધિક સૂખા, તો કભી અચાનક આઈ બાઢ. યે કુછ એસે ઉદાહરણ હૈ જિનસે હમ સમજ પાતે હૈ કે યે સભી જલવાયુ પરિવર્તન કે પ્રત્યક્ષ પ્રમાણ હૈ.
0: બિલકુલ.
1: યે પરિવર્તન ન કેવલ હમારે પર્યાવરણ કો પ્રભાવિત કર રહા હૈ બલ્કિ ખેતી, હમારે પશુપાલન, માનવ સ્વાસ્થ્ય ઓર આજીવિકા પર ભી ઇસકા બહોત ગહેરા અસર પડ રહા હૈ.
0: બિલકુલ.
1: તો એસે સંકટપૂર્ણ સમય મેં વૃક્ષારોપણ એક એસા ઉપાય હૈ જો પ્રકૃતિ કો પુનર્જીવિત કરને, પર્યાવરણ કે સંતુલન કો બનાએ રખને ઓર જલવાયુ પરિવર્તન કે દુષ્પ્રભાવો કો કમ કરને મેં સહાયક સિદ્ધ હો સકતા હૈ.
0: બિલકુલ સર, આપને સહી કહા. જૈસા કે આપને બતાયા કે વૃક્ષારોપણ એક ઉપાય હૈ જો જલવાયુ પરિવર્તન કો રોકને મેં સમર્થ હો સકતા હૈ. તો યહી સર સબસે પહેલે મેં આપસે યે જાનના ચાહુંગી કે જલવાયુ પરિવર્તન આખિરકાર હૈ ક્યા ઓર યે ક્યું હો રહા હૈ.
1: જલવાયુ પરિવર્તન કા વાસ્તવિકતા મેં અર્થ સમજના હમારે લિયે બહોત જરૂરી હૈ. તો હમ અગર ઇસકો એક સામાન્ય ભાષા મેં બોલે તો હમારી જો પૃથ્વી હૈ ઇસમે સામાન્ય મૌસમ ચક્ર મેં જો લંબે બદલાવ હુએ હૈ, જો હમારે સમય ચક્ર થા યા હમારે મૌસમ કે જો અવધિ યા સમય તય થા ઉનમે લંબે બદલાવ હુએ હૈ.
0: બિલકુલ.
1: કભી હમ દેખતે હૈ કે બારિશ યા તો બહોત લંબી ચલ રહી હૈ યા બહોત કમ સમય મેં ખતમ હો ગઈ, ઇસી તરહ સે સર્દી યા ગરમી. તો યે બદલાવ જો હૈ વો પ્રાકૃતિક રૂપ સે સદીઓ મેં હોતા હૈ. યે એક છોટે સમય કી ઘટના નહીં હૈ જો એક બાર હુઆ, દો બાર હુઆ ઓર શાયદ ફિર હમ વાપિસ ઉસકો ઉતની હી આસાની સે બદલ પાએ.
0: બિલકુલ.
1: લેકિન પિછલે 100 સાલો મેં અગર હમ ઇસકો છોટે સમય મેં ભી સમજના ચાહે તો હમારે ઇન્સાનો કે દ્વારા જો કિયે ગયે કામ હૈ જિસમે કહીં ના કહીં ઔદ્યોગિકરણ ભી શામિલ હૈ.
0: બિલકુલ.
1: જંગલો કી કટાઈ હૈ યા જમીન સે નિકાલે જાને વાલે જીવાશ્મ ઈંધન હૈ જિસમે પ્રમુખ રૂપ સે હમ જિસકો જાનતે હૈ વો પેટ્રોલ ડીઝલ કે રૂપ મેં જાનતે હૈ ઓર ઇસ તરહ કે કચરો કો જલાયા જાના જો હમારે પર્યાવરણ કે લિયે હાનિકારક હોતે હૈ. ઇસી કે સાથ સાથ મેં જો હૈ હમારી બઢતી જનસંખ્યા જહાં હમેં ઝ્યાદા ઓક્સિજન કી જરૂરત હૈ વહીં પર્યાવરણીય દુષ્પ્રભાવ વાલી ગેસે જો બઢતી જા રહી હૈ ઓર ઓક્સિજન કી માત્રા કમ હોતી જા રહી હૈ. તો યે સબ બદલાવ હૈ જિનસે હમ સમજ સકતે હૈ કે જલવાયુ પરિવર્તન ક્યા હૈ ઓર યે ક્યું હો રહા હૈ.
0: બિલકુલ સર, આપને સહી કહા. યહી ઇસકે ક્યા દુષ્પરિણામ હોતે હૈ યે ભી મેં આપકે માધ્યમ સે જાનના ચાહુંગી.
1: ઇસકે દુષ્પરિણામો કો યદિ હમ બિંદુવાર દેખના ચાહે તબ ભી હમ સમજ સકતે હૈ કે કહીં ના કહીં તાપમાન મેં વૃદ્ધિ હો રહી હૈ. ગરમીઓ કા સમય લંબા હો રહા હૈ, સર્દીઓ કા સમય કમ હો રહા હૈ, અસમય બારિશ હોના યા સર્દીઓ કે સમય મેં જો હૈ ઓલાવૃષ્ટિ હોના યા પાલા પડના યે તાપમાન મેં વૃદ્ધિ કે સ્પષ્ટ સંકેત હૈ. ઇસી તરહ સે જો હમ અભી હમારે સામને નહીં દેખ પા રહે હૈ પર સમુદ્ર કા જો જલ સ્તર હૈ વો ભી લગાતાર બઢતા જા રહા હૈ.
0: બિલકુલ.
1: જિસ ચીજ કો હમ સ્પષ્ટ રૂપ સે અપને સામને દેખ પાતે હૈ વો હમ યે દેખ રહે હૈ કે હમારે કિસાનો કે તમામ પ્રયાસો કે બાવજૂદ ઉનકી જો કૃષિ કી ઉત્પાદકતા હૈ, ખેત કી ફસલ હૈ ઉસકી ઉત્પાદકતા હૈ વો ઉનકે તમામ પ્રયાસ જો વો પહેલે કરતે થે ઉસસે જ્યાદા પ્રયાસો કે બાવજૂદ વો કમ હોતી જા રહી હૈ. જંગલ કહીં ના કહીં બહોત કમ હુએ હૈ જિસમે આગ જૈસી ઘટનાએ ભી શામિલ હૈ. તો યે દિખાતી હૈ કે તાપમાન બઢને સે અગર બડે હુએ તાપમાન મેં એક ચિંગારી ભી જો હૈ આગ કા રૂપ લે લેતી હૈ हमारे वन्य जीवों के जो है आवास में कमी आई है,
0: बिल्कुल
1: तो इसी तरह से ये बेमौसम प्राकृतिक आपदाएं जो हम झेल रहे हैं ये इसके दुष्परिणाम के रूप में हमारे सामने हैं।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आपने कार्यक्रम के माध्यम से बताया कि जलवायु परिवर्तन क्या है, ये क्यों हो रहा है और इसके क्या दुष्परिणाम होते हैं, और जैसा कि कार्यक्रम की शुरुआत में ही आपने बताया था कि जलवायु परिवर्तन से निपटने में एकमात्र उपाय वृक्षारोपण है, ठीक किस तरीके से एकमात्र उपाय है और ये कैसे सहायक है?
1: सबसे जरूरी चीज जो इस पृथ्वी पर जीने वाले हर जीव के लिए जरूरी है वो है ऑक्सीजन।
0: बिल्कुल,
1: तो सबसे पहली चीज हमारी जिंदा रहने के लिए हमें जो ऑक्सीजन चाहिए वो हमें पेड़ों से ही मिलती है।
0: बिल्कुल,
1: इसी तरह से यदि हम देखें कि इसके और फायदे क्या हो सकते हैं तो पेड़ ही हैं जो कार्बन डाइऑक्साइड को अवशोषित करते हैं और हमें उसके बदले में ऑक्सीजन देते हैं। स्थानीय हमारा जो पर्यावरण है या जलवायु है इसको नियंत्रित करने में भी पेड़ों की अहम भूमिका है, और अलग अलग तरह के पेड़ अलग अलग तरीके से इस पर्यावरण में या जलवायु में अपनी भूमिका का निर्वहन करते हैं। पेड़ हमें बाढ़ और मिट्टी के कटाव इन दोनों से बचाने में जो है प्रमुख भूमिका निभाते हैं।
0: जी।
1: जल स्रोतों का संरक्षण यदि हम अपने स्तर पर न भी कर पाए तो पेड़ इसमें स्वतः अपनी प्राकृतिक भूमिका निभाते हैं और हमारे लिए जल को संरक्षित करते हैं।
0: बिल्कुल,
1: इसी तरह से यदि जैव विविधता में इनके स्थान की बात की जाए तो जो अलग अलग तरह के पेड़ हैं ये जैव विविधता को बनाए रखने में सबसे महत्वपूर्ण भूमिका निभाते हैं, क्योंकि अगर इनकी प्रजातियां कम या ज्यादा होंगी तो जैव विविधता का संतुलन भी बिगड़ने की संभावना है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आपने बताया कि वृक्षारोपण किस तरीके से इसका एकमात्र उपाय है, तो यही अब मैं जानना चाहूंगी कि वृक्षारोपण के लिए अनुकूल समय क्या है और किस तरीके से हमारे जो श्रोता साथी हैं वो इस बात का ध्यान रखें।
1: विशेष रूप से यदि हम हमारे आदिवासी अंचल की बात करें, हमारे वागड़ क्षेत्र की बात करें, वर्षा ऋतु में जून से लगा के सितंबर तक का जो समय होता है ये वृक्षारोपण के लिए सबसे अच्छा समय है।
0: बिल्कुल,
1: वैज्ञानिक भी जो है इससे व्यवहारिक रूप से जो है सही मानते हैं, और हमारे यहाँ परंपरागत रूप से भी इसी समय में वृक्षारोपण किया जाता रहा है।
0: बिल्कुल,
1: जिसे कि हमारे यहाँ पे सामान्य रूप से हरियाली अमावस्या कहा जाता है, तो इस दिन से वृक्षारोपण की शुरुआत की जाती है या पौधरोपण की शुरुआत की जाती है।
0: बिल्कुल,
1: तो ऐसा माना जाता है कि इस दिन से यदि शुरुआत करते हैं, इस पखवाड़े में पेड़ लगाए जाते हैं या पौधे लगाए जाते हैं तो वो लंबे समय तक जो है जीवित रहते हैं।
0: जी।
1: ये हमारी जो है परंपरागत मान्यता भी है, और ये वर्तमान समय बिल्कुल वही आज जो है खड़ा है। इसके और यदि कुछ फायदे देखें तो जैसे प्राकृतिक नमी इस समय ज्यादा उपलब्ध होती है, इसलिए भी हम इस समय का चयन करते हैं, क्योंकि जमीन गीली होती है तो वहां जड़ों को तेजी से बढ़ने में और जमने में अधिक सहायता मिलती है।
0: बिल्कुल,
1: अगर जड़ें अच्छे से जम पाती है, उसे पूरे समय नमी मिल पाती है, तो पौधे का जो शुरुआती समय है वो उसके जीवन के आगे जीवित रहने की संभावनाओं को बहुत अधिक बढ़ा देता है।
0: बिल्कुल,
1: और यदि आर्थिक रूप से हम देखें कि इस समय का चुनाव क्यों, तो इस समय में यदि हम पौधरोपण करते हैं तो हमारे कई तरह के खर्च जो हमारी लागत है पौधरोपण की वो बच जाती है, जैसे पानी देना, खाद देना, क्योंकि कई सारी चीजें इस समय मिट्टी में किण्वित होके सड़ के स्वतः जो है खाद को बना देती है और वो पौधे के लिए उचित मात्रा में उसको जरूरत के अनुसार जो है पोषण उपलब्ध कराती है।
0: बिल्कुल सर, आपने सही कहा। यही अब मैं जानना चाहूंगी कि ये पौधे कहाँ कैसे हमारे श्रोता साथियों को लगाने हैं और पौधों का चयन उन्हें कैसे करना है।
1: बिल्कुल, तो कहाँ और कैसे लगाना है इसके बारे में भी ये जरूरी है कि हम स्थान का चयन बड़ी सोच समझ के साथ करें ताकि वो लंबे समय तक बने रहें और हमारा जो उद्देश्य है उसकी भी पूर्ति हो पाए।
0: बिल्कुल,
1: तो सामान्य रूप से हमारे खेतों की मेड़ जो सबसे जरूरी जगह है वहां पे हमें पौधे जरूर लगाना चाहिए। कुछ बड़े होने वाले पेड़ भी लगाए जा सकते हैं, कुछ छोटे झाड़ी नुमा भी लगाए जा सकते हैं जो हमारी मिट्टी और पानी दोनों को संरक्षित करते हैं हमारी मेड़ पे। इसी तरह से स्कूल के खाली मैदान में उसके आसपास की जगह में पेड़ पौधे लगाए जा सकते हैं या पंचायत परिसर में लगाए जा सकते हैं। सड़क के किनारे नहर के किनारे इस तरह की खाली जगहों पे हम पौधरोपण कर सकते हैं, जिससे वो उनके जीवित रहने की संभावना और बढ़ती है। हमारे कोई ऐसे जल स्रोत हों जो गांव के तालाब हों, एनीकट हो, नदी हो, इनके आसपास पेड़ लगाएं। तो इस तरह से ये कुछ प्रमुख स्थान है। इसके अलावा यदि समुदाय को लगता है कि और किसी जगह पे वो पेड़ लगा सकते हैं, तो वो अपने गांव, स्थान और स्थिति के अनुसार जो है स्थान का चुनाव कर सकते हैं।
0: बिल्कुल सर, यही सर पौधों के चयन में उन्हें किन सारी बातों का ध्यान रखने की जरूरत है?
1: पौधों के चयन की यदि हम बात करें तो हमारी सबसे पहली प्राथमिकता होनी चाहिए हमारे स्थानीय प्रजाति के जो भी पेड़ या पौधे हैं। यदि हम उनको वहां रोपित करते हैं तो उनके जीवित रहने की संभावनाएं बहुत ज्यादा होती हैं।
0: जी बिल्कुल।
1: तो सामान्य रूप से यदि हम फल में बात करें तो हम आम लगा सकते हैं, अमरूद लगा सकते हैं, नींबू लगा सकते हैं, आंवला लगा सकते हैं, बेल लगा सकते हैं, जामुन लगा सकते हैं। तो इस तरह से जो भी हमारे पास

ફાઇન બનો અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડો સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછાવ અમને આલી શકો અમારા અણપ પતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460051234 તો બેન બોનો ફેરી વલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષયની હાથે તારુદી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમર વાવારી અમર હિત બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ઘુમર મે.
1: હવે બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમરને લઈને એક નવા વિષયને હાથે. મનીષા બોન, આજે આપણે બોનો તકી કાર્યક્રમમાં વાતચીતનો વિષય હે કે આપણે જે બોની હે આપણે દેખો હો કે જીવનમાં ઘણા કાની ચીજો થકી જોડી રહી હૈ. અગર ઈ ગૃહિણી હો, કિસાન હો, મજદૂર હો, સ્વયં સહાયતાની સદસ્ય હો, કોઈ નોકરી કરી રહી હો, હર નાના મોટા વ્યવસાય થકી ઈ જોડી થકી રહે હૈ ને ઈ એને સલાવે ભી હૈ. ઘણી ટાઈમ આપણે દેખો હો કે ક્યારેક ક્યારેક એને ઘણા કાની વાતોનો સામનો કરવો પડે હૈ. આપણે દેખો હો કે આપણે સમાજમાં રહો હો તો સમાજમાં એક મનક નિરાશ ને થાય બલ્કિ ઘણા કાને જીવન મેં હિક લઈ શકે. તો એના વિશે માટે આજે આપણે કાર્યક્રમ મેં ઘણા કાની વાત જાણંગા. પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપણે હમરા વિદા ગીત ને મોરે કરો આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો બહેન બોનો હમણાં ગીત

0: ભાઈ બોન ગીત્યાંશુ પુરુ અને ગીત બાદ એક વખત ફેરી આપણી ભાઈ બોનનું સ્વાગત કરે હું આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હ કે આપણી બોલની જે બુરાઈ થાય હે આલોચના થાય હે આના ખતી વે નિરાશ થવાન બજાય ઠીક હેતે લઈ શકીએ એમ આયસ અગર વાત કરે કે આ આલોચના હે આપણી જીવનનો એક હિસ્સો હે એમ અંજલી બોન આપણે દેખા હા કે હર વ્યક્તિના અનુભવ ને સોચ ને નજરિયો રહે વો અલગ અલગ રહે એટલે ભાઈ બોન ને કેવું ચાંગા કે આ તે એક સ્વાભાવિક વાત હે કે આપણે હર કામ મે હર કોઈ સહમતિ ને આલે હે કોઈક નારાજ થઈ જાય હે કોઈક બુરાઈ ગાડવા માંડી જાય હે તે અત્રે ભાઈ બોન કેવું ચાંગા કે આના બદલે આપણે નારાજ ને થવું હે કારેક આપણે કામની કોઈક તારીફ કરી નાખે હે કારેક આપણે કમીએ બતાડી નાખે હે આ તે આપણે જીવનનો સામાન્ય હિસ્સો હે એમ કરીને આપણે આને જ્યાદા હોંસવું નથી હે એમ ભાઈ બોનો કેવું ચાંગા કે આ ટિપ્પણી હે એણ ખતે આપણે આત્મવિશ્વાસ અંજલી બોન વો ભી કમ થઈ જાય એમ ભાઈ બોનોને કેવું ચાંગા કે એણ ખતે આપણે આત્મવિશ્વાસ કમ ને કરવો હે ઘણા કાને મન કે એવું રહી હે કે જે આપણે કમીએ બતાડી હે વી હોંસે હે કે અગર આપણા એની કમી બતાડંગા તે આ ઠીક કરી નાખેગા ને આગળ વધવાની કોશિશ કરેગા ને ઘણા કન મન કે અંજલી બોન આપણે દેખો હા કે એવું બી રહે કે આપણી કમી ને રહે તો બી ગડે હે કેમ કે વી હોસી હે કે અનનમાય આની કમી બતાડંગા તે આત્મવિશ્વાસ કમ થઈ જાયગા ને નિરાશ થઈ જાયગા તે આ આગળ વધી ન શકેગા ને પસાડીને હોસી ને વાય જતું રહેગા
1: હવે મનીષા બોન એટલે આપણને અણી સબ વાતને આપણે જીવનને વિકાસનો હિસ્સો બનાવવું હે બોન કેવું ચંગા કે હર કોઈ આપણી સાડલી કરે આપણે કોઈ બુરાઈ કરે તે કોઈ ગલત નથી ઘણા એવો મન કરે હે જેમ કે આવે બતાડ્યું મનુષ્ય બોન કે આપણી ભલાઈ બદલે આપણી કમી કાઢે હે તાકી આપણે કઈ બહેતર કરી શક હવે ને ઘણા જે મન કરે હે એ ખાલી આપણને નિરાશ કરવા બદલે હતોત્સાહિત કરવા બદલે આપણી બુરાઈ કરે હે સમજદારી ભાઈ બોનો અણીસ વાત મે હે કે કઈ બુરાઈ આપણા બદલે ઉપયોગી હે ને કઈ બુરાઈ જે હે એ નિરર્થક હે એને આપણને ધ્યાનમાં રાખવું હોગા ને એને આપણે મન માટે હાવી આપણને નથી થવા દેવું કેમ કે આપણે દેખો હ કે કોઈ ભી મનક પહેલી વખત મે કોઈ ભી કામ હોવે ઈ હોસે તરીકા તકી પૂરું ન કરી શકે કેમ કે હર કામ મે ગલતી થવું સ્વાભાવિક સી વાત હે એમ તકી હીકવું આપણી બુદ્ધિમાની હે અગર આપણી બોને કોઈ નવો વ્યવસાય શરૂ કરી રહી હે નઈ જિમ્મેદારી સંભાળી રહી હે ત્યાં સમાજ મે નેતૃત્વ કરી રહી હે તો શરૂઆત મેં એણને ઘણા આકારની ચુનૌતીનો સામનો કરવો જ પડે હે ને આ ચુનૌતી આપવું આપણે તે કહો કે આપણે જીવનનો એક હિસ્સો હે એટલે બોનાને કેવું ચંગા કે હર અનુભવ તકી આપણને અગાડી વધવાના અવસર જ ખોજવે હે
0: હવે અંજલી બોન એને સાથે કેવું ચાંગા કે આપણે આત્મવિશ્વાસ એવો બનાવીને રાખવો હે ઘણા વખત આપણે દે કહો કે આખો દન્ય આપણી બુરાઈ થાય હે તે આપણે માય સંદેહ બઈ જાય હે કે માર માય કાંઈક બુરાઈ હે પણ બોને આપણે યાદ રાખવું હે કે બીજાની રાય આપણે બદલે ઝાદા મહત્વપૂર્ણ ને રાખવી હે આપણે ખુદને કામ માટે ધ્યાન આલવું હે નાની નાની સફળતાને આપણે મહત્વ આલવું હે ને એને સાથે આપણે લક્ષ્ય માટે આપણે ધ્યાન આલવું હે આપણે દેખ આપણે આત્મવિશ્વાસ આગે બઢેગા વોસ આપણે સબકતી મોટી તાકાત હે તે બોને કેવું ચાંગા કે હર કેની વાત માટે આપણે ધ્યાન ની આલવું હે આપણે ખુદને બહેતર બનાવવાની કોશિશ કરવી હે ને આગળ વધવાનું પ્રયાસ કરવો હે
1: હવે મનીષા બોન અગર આપણી બોનની કઈ વાત થકી દુઃખ થઈ રહ્યું હે તે એણે ઈ વાતને મનમાં દબાવીને નથી રાખવું આપણા પરિવાર વાળા જે મનક હે આપણો કોઈ દોસ્ત થઈ ગયો ત્યાં પછી આપણા ઘરમાં કોઈ એવો મનક હોવે જેને કે આપણે વાત જે હે એ સાંજા કરી શકો તો આપણાને કરવી હોગા કેમ કે આપણી જે ભાવનાએ હે અગર એ આપણે સાંજા નહીં કરંગા તો આપણે મય તકી કમઝોર થતા શંકા ને અગર આપણે દેખો હો કે અગર આપણી મનમાં કોઈ વાત દબી તકી હે જે આપણને પરેશાન કરી રહી હે તો આપણે અગર બીજા મન કરતા કે સાંજા કરો તો આપણે દેખો હો કે આપણે માનસિક સ્વાસ્થ્ય સંતુલિત રહે હે ને એન તકી આપણા જે કાર્ય હે એ અસલ તરીકા તકી થઈ શકે
0: હવે અંજલી બોન જેમ કે આપણે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે વાતે કરી રહીએ હ કે આપણી બુરાઈ થાય વણા ખતી આપણે આત્મસન્માન કમ ને કરવું હે ને આપણે ખુદને પસાડીને સમજવું હે તે આ વાતે આપણે આગે બી આમસ કરતો રહંગા પણ અબર હામળા આગે ને મોરે કરે આપણી વાતે
1: હવે તો બોને આપ સાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: મનીષા બુન ગીત નો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાસા ફરમ કાર્યક્રમ ઘુમર મે
1: હવે
0: જેમ કે ગીત કે પહેલા આપણે આપણી બુનો ને વિશે બતાડ્યું તો કે આજે આપણે વાત કરવા વાળો હ કે આપણી જે બુને હે એ જીવનના હર ક્ષેત્ર મેં આગળ વધી રહી હૈ ને એ અમે એને સામાજિક ઘણા કની ચીજોનો સામનો કરવો પડે હે
1: હવે
0: એનમાંથી કે એક હે કે અગર આપણી બુનોની

0: હમસવું, બલ્કિ આપણામાં જે રૂચિ હૈ, આપણામાં જે પ્રતિભા હૈ, એને દેખીને આગળ વધવાની કોશિશ કરવી હૈ. કેમ કે અગર આપણે આપણી પ્રગતિ જઈ રહો અને એનમાં અગર આપણે એકબીજા સાથે તુલના કરી દંગા, આપણે હજી વધારે વાંઈ જતા સંગા. પણ અગર આપણે એમ સોચંગા કે આ સબ ચીજ તો આપણે બી કરી શકો, હું આને તો આ કરી શકું, આવી ચીજ આપણે દેખંગા, તો ધીરે ધીરે આપણે સફળ બની શકંગા.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે બોનને કેવું ચાહંગા કે વણને હંમેશા સકારાત્મક મન ખાતે રહેવું હે. આપણ દેખ કે જયારે આપણે સકારાત્મક ને સહી વાતે કરીને આપણે જ્ઞાન આલે એવો મન ખાતે રહ, તે આપણે આત્મવિશ્વાસ એવો મજબૂત થાય હે. ને ઘણા વખત આપણે દેખ કે ઘણા અકને મન કે એવું બી રહે કે આપણી મતલબ જે સફળતા રહી, આપણે જે કામ કરી રહીએ, વણા ખતે બી જલવા માંડી સી, તે વણા ખતે બી જાણી જાણીને આપણી બુરાઈ કરના કે હિ. ને પછી આપણે દેખ કે આપણી બોને હિ બી નારાજ થઈ જઈ હિ, ને નિરાશા મહેસૂસ કરીને ખુદને કમ સમજવા માંડી સી હિ. તે બોનેને કેવું ચાંગા કે આપણે સકારાત્મક મન ખાતે રહેવું હે. સકારાત્મક મન ખાતે રહેંગા તો આપણે આત્મવિશ્વાસ મજબૂત થાયગા, ને આપણે આગળ વધંગા, ને જો સકારાત્મક જે લોગ રહે વી બી આપણે આગળ વધવા મેં આપણું સાથ આલેંગા.
0: હવે મનીષા પૂન, આપણે બોનની કહાની સાંભળવો ચાહુંગા, સે હર બોનના જીવન થકી જોઈ ટકી હે.
1: હવે
0: આપણે દેખો કે આપણે કોઈ ભી વ્યવસાય શરૂ કરો તો એન મેં કોઈ ને કોઈ મનક આપણને પહેલા ટોકીસ દે કે આ કરેંગા તો આ અછું ને થાગા, ને સાલ્યું તો હું કરીંગા, એમ કરીને આપણે બોનને નિરાશ કરી દે. એવી એક કહાની હે સીમા નામની બોનની, જે ગામ માં રહેતી હતી ને એણે શરૂઆત માં નવું કામ શરૂ કર્યું, સિલાઈ નું કામ શરૂ કર્યું. ઘણો એવો મનકા આવ્યો એને કહેવા બદલે કે આ કામ તારું ને સાલેગા, ને સાલેગા તો હું કરીંગા, ને એ જે ક્ષેત્ર હિરતી હતી એનમાં બી ઘણા આખા મનક જે હતા એ ખોટ કાઢતા હતા. પણ સીમા એ હોણાની વાતને નજરઅંદાજ કર્યું, ને જે બી એના કામ માં ખોટ કાઢતું એની વાતે એની ધ્યાન થકી હામરી, ને એની વાતને બદલવાની કોશિશ કરીને અભ્યાસ જારી રાખ્યું. આપણે દેજો મનીષા બોન કે કુછ ટાઈમ બાદ એ જે બોન હે એને કામની જે ગુણવત્તા હે એ વધારે અસલ થઈ ગઈ. ગામની આસપાસ જે મનક રહેતા હતા એ બી એને કને ક્ષેત્ર હિવાબા આપવા માંડ્યા. તો અણી પ્રકાર થકી સીમાએ આલોચના થકી નિરાશ નહીં થઈ, આપણા મનને દુઃખી નહીં કર્યું ને એના કામને છોડ્યું નહીં, બલ્કિ એને થકી ઘણા કાની ચીજને શીખ્યું, નવો અનુભવ પ્રાપ્ત કર્યો ને એને સફળતા મળી. ને અગર મનીષા બોન સીમા જે હતી એ અગર આલોચના થકી નિરાશ થઈને એના કામને એક બે દાડામાં બંધ કરી દેતી તો એ જીવનમાં સફળ કારે નહીં થઈ શકતી હતી. એટલે બોને કેવું ચંગા કે આપણે કોઈ બી કામ કરો આપણાને બે વાતે સાંભળવામાં અવશ્ય મળેગા. બે વાતે ઈ અચ્છી બી થઈ શકે ને બે વાતે ઈ બુરી બી થઈ શકે, પણ આપણા ઉપર નિર્ભર હે કે આપણામાં કેટલું આત્મવિશ્વાસ હે ને આપણે હર તે એની ચીજને પૂરી કરી શકો.
1: હવે અંજલિ બોન, એની સાથે ભાઈ બોન કેવું ચાહંગા કે આણામાં આપણે પરિવારની રહે બી બી ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહે. જયારે આપણે પરિવાર એવો આપણે બોનને સહયોગ કરેગા તે મને આત્મવિશ્વાસ એવો મજબૂત થાયગા. અગર આપણે દેખ કે કણીક બોન ખતી ગલતી થઈ જાય તે આપણે એને અપમાનિત નથી કરવું હે, વર્ણન પ્રોત્સાહિત કરવું હે, ને તો કરી શકે હે ને આગળ વધી શકે હે એમ કરીને એને આગળ વધવાની કોશિશ કરવી હે. અંજલિ બોન, આપણે દેખ કે જયારે આપણે કંઈક પ્રશંસા કરો હો અને સકારાત્મક આપણે કંઈક સુજાવ આલે હો તે આપણે દેખ કે જો વ્યક્તિ જો કામ નહીં કરી શકતો હોય વો બી કામ કરવામાં મન લાગી જાય હે, વો બી આગળ વધવાની કોશિશ કરે હે.
0: હવે મનીષા બોન, એટલે આપણે બોનને કેવું ચંગા કે બુરાઈએ તકી બેવું નથી, બલ્કિ એને તકી હીક લેવી હે. હર અનુભવ આપણને જીવનમાં કોઈ ને કોઈ નવી હીક આલે છે. જે વ્યક્તિ હીકવું કારે બંધ નથી કરતું એસ મનક આપણે જીવનમાં પ્રગતિને પ્રાપ્ત કરે હે. એટલે ભાઈ બોનું, જીવનમાં અગાડી વધવાની જે રાહ હે એ હંમેશા આસાન નથી રહેતી. કારે કેમને સફળતા બી થા અને કારે અસફળ બી થઈ શકે, અને કારે આલોચના એટલે બુરાઈએ બી આપણને સાંભળવી પડી શકે. એટલે યાદ રાખો કે કોઈ બી વ્યક્તિની પહેચાન જે હે એ અણી વાત તકી નથી થાકતી કે હામે વારું મનક કેટલી કઠિનાઈએ તકી આય આવ્યું હે, બલ્કિ અણી વાત તકી થાય હે કે એણે એનમાં કેટલી કઠિનાઈઓનો સામનો કર્યો હે. એટલે આપણને આલોચના તકી નિરાશ થઈને એના કામને બંધ નથી કરવું, બલ્કિ આપણી ક્ષમતાને અનુસાર એના કામમાં આગળ વધવું હે. કેમ કે આપણે દેખંગા કે આપણે જીવનમાં શીખવાના ઘણા અવસર આપણે સામે આવે હે. અગર આપણે આપણા જીવનમાં આપણા માટે વિશ્વાસ રાખો ને અનુભવ તકી વધારે શીખવાની કોશિશ કરો તો આપણે દેખો હો કે આપણે એક અસલ કાર્ય કરી શકો હો.
1: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમના માધ્યમથી આપણે બોનને કેવું જાંગા કે આજે આપણે બોનને આ સંકલ્પ લેવું હે કે આત્મસન્માનને બનાવીને રાખતા ખતા આપણે સકારાત્મક સુજાવ ખતી હેકવું હે. આપણી ગલતીને આપણે સ્વીકાર કરવું હે ને નિરંતર સુધાર કરવાનો પ્રયાસ કરવો હે. વગર બી અને વગર હાર માનીએ આપણે સપનને આપણે આગળ વધારવાનું કોશિશ કરવું.

0: એમ મને કેવું ચાંગા કે હર નવો દાડો હે વો નવો અવસર લઈને આવે હે હર નવા પ્રયાસ ભી આપણે એક મંઝિલ ને તરફ એક નવો કદમ રહે તે બોનો યાદ રાખો કે આલોચના આપણી ઉડાન ને નથી રોકી શકતી આ આપણે ભીતર હીકવાનું સાંસ ને આગળ વધવાનું વિશ્વાસ ને આપણે સપનાને પૂરો કરવાનું દ્રઢ સંકલ્પ આપણે લેવું હે
1: હવે મનીષા બોન તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણે બોનો થકી ઘણા કની વાત ને જાણ્યું હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું તો સૂટો તો પડો પણ સાથે પહેલા હમરી લે એક ઓર ગીત ને મોરે પડો સૂટો
0: હવે અંજલિ બોન તો ભયન બોનો હમણાં આ ગીત

0: મોનું ગીત તો આશુ પૂરું અને ગીત સાથે હવે અમે કાર્યક્રમ ઘુમર તકી પડા સુટ. આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની વાર અમે આપ આપણા રાય સૂચવા અમને આલી શકો અમારે અણપતા માટે.
1: હવે બનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગણ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ અને બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હતી તાર હુદી
2: રામ રામ રામ રામ.